0: 안 된다.
1: 아프면 일반전체 들고 또 다니는 일반전체 들고
0: 일반전체 문서를 소변이 받는 것 그런 것을 아마 문서는 일반전체 받는 것
1: 아버터 메이크 프로스트 디코스트 왕이
0: 리그는 많이 있어서 저도
2: मैले प्रस्तुति यस्तो गर्छु भन्नु
1: किनभने तपाईँ संसदमा गएर मन्त्रीहरू आएन भने नआउँदासम्म तपाईँ माथि छोड्दिने छोड्दिने अथवा तलबाट पनि तपाईँको जुन प्रस्तुति अथवा त्यो खालको भरोस तपाईँको हटाउँछु
0: होइन त्यो चाहिँ मैले

공주님이면 아마 꽃을 많이 만든 것도 저런 말을 하는 거 같은데 아마 버리시는 것은 아니라는 것은 다행이죠. 아니, 아니, 눈 감고, 우리 숨쉬는 분이 낭낭히, 소름 안 닿던 분이, 우리 한 분들이 뭘 하나, 아니, 아내는 뭘 하나, अब त्यो खालको हिसाबले आगामी दिनमा फेरि प्रधानमन्त्री बेला बेलामा बोलिराख्नु पर्छ भनेर त्यो तपाईँहरूको माग निरन्तर भइराख्ने हो कि एक प्रकारको त्यो झुसको जस्तो चाहिँ भएको छ होइन त